લીલી પોકા પોરતા સાડી દીકીને ઉછે બેટી ચાલી ગોલી તુઈ પોડુથી ધન મોક્ષીર માસર ઝૂટી આખીર ભૂલતા જેનતા કામ દેવર ધન આખીર ભૂલ